નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ.

કાર્યક્રમ હતું રંગીન ગીતોની સાથે, અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાયો તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર, અને આજની તારીખની વાત કરીએ, આજે છે 24 ઓગસ્ટ, અને સ્ટુડિયોની કેલેન્ડરમાં 10:02 થઈ ગઈ છે. તો આપણે કહીએ છીએ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને આપણે ગુજરાતી કેલેન્ડર એટલે કે આપણા ગુજરાતી કેલેન્ડર હિસાબ સે જોઈએ તો આપણે વિચાર કરીએ તો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. પણ જ્યારે આપણે મોરિશસની વાત કરીએ તો ભાઈ અહીંયાનો આજે લાસ્ટ સોમવાર છે, ને શુક્રવારે આપણે મોરિશસમાં શ્રાવણ માસ ફિનિશ થઈ જાય છે. પણ આપણે જ્યારે ગુજરાતી કેલેન્ડરની વાત કરીએ છીએ તો આપણો શ્રાવણ માસ ચાલુ રહે છે. એક સંદર્ભમાં જોઈને આપણે એક સુવિચાર લઈ લઈએ. ભાઈ કહેવાય છે ને, પુણ્ય કોઈને દગો દેતું નથી ને પાપ કોઈનું થતું નથી ને, અને કર્મોને જે સમજે છે ને એને ધર્મ સમજવાની કોઈ જરૂર નથી. જો આપણે વાત કરીએ જ્યારે સંપત્તિનો, જ્યારે એક કરતાં વધારે વારસાદાર હોય છે ને, પરંતુ જ્યારે કર્મોના વારસદાર તો તમે એકલા જ હોય છે, એટલે કહેવાય ને કે ભાઈ તમે જે કર્મ કરો છો ને એના વારસદાર તમે એકલા જ છો, એટલે જે તમે કર્મ કરો છો એ કર્મનું ફળ તમને જરૂરથી મળે છે. તો ચાલો આજે સોમવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ, ભોલેનાથના ચરણોમાં હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

સ્ટુડિયોની ગલીમાં 10:11 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન ઉપર અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારે નમ્રા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 00 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028

7070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લે. લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું લતાજીનું સોંગ છે, જૂનું ગીત છે તમારા માટે.

ફરી આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન ઉપર અને સ્ટુડિયોની ગલીમાં 10:20 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો શ્રોતાઓ કહે છે ને, સંબંધો ત્યારે જ સુંદર બને છે જ્યારે આપણે બીજાની ખામીઓ ગણતા પહેલાં આપણી પોતાની અંદર જે જોતા શીખીએ છીએ ને. કારણ કે કહેવાય છે ને, કોઈની વાર્તામાં આપણે પણ એટલા જ અધૂરા હોઈએ છીએ જેટલા તેઓ આપણી વાર્તામાં હોય છે. એટલે કહેવાય ને, કોઈની ખામીઓ શોધવા કરતાં પહેલાં આપણે પોતાની અંદર શું ખામી છે તે શોધવું તો વધારે સારું કહેવાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું કૈરવી બચના અવાજમાં.

શું આપણે વાત કરીએ આનંદની, તો આનંદ એ છે ભાઈ, આનંદ ન તો વેચાતો મળે છે, ના તો આપણને વસિયતમાં મળતો હોય છે. એ તો ભાઈ જીવનમાં પોતે જ વાવીએ ત્યારે જ આપણને પડે પડે માણવાનો હોય છે. જ્યારે આનંદ આપણે જાતે લઈએ છીએ ત્યારે જ આપણને મળીએ છીએ, નથી વેચાતો મળતો કે નથી આપણને વસિયતમાં મળતો. આપણે સુંદર મજાને આપણે ગુજરાતીમાં ક્યારેક આપણે કોઈને પણ મળીએ તે આપણે પૂછીએ છીએ કેમ છો ને, ત્યારે સામેથી હંમેશા એવો જ જવાબ આવે છે મજામાં છીએ. પછી ભલે ને એ વ્યક્તિ એમના મનમાં કેટલું દુઃખ હોય છે, કેટલું દુઃખી હોય છે, કેવી પરિસ્થિતિમાં હોય છે, પણ કોઈ પણ પૂછીએ કેમ છો તો હંમેશા આપણે એવો જવાબ આપીએ છીએ, બસ મજામાં છીએ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. મનોજ દવેના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે તમારા માટે.

સ્વામી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલીમાં 10:32 થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ જીવનમાં જ્યારે સફળતા મેળવવા માટે ત્રણ બાબતો હોય છે ને ભાઈ હંમેશા યાદ રાખવાની, અને સંકલ્પ કરો કે ભાઈ ઈમાનદારીથી મહેનત કરો અને સકારાત્મક રહો. જેમના હૃદયમાં પ્રેમ અને જ્ઞાન હોય છે ને તેમના પગલાં પોતે જ ઈશ્વરના માર્ગ તરફ વળે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સફળતા મેળવવા માટે આપણે જ્યારે ત્રણ બાબતો આપણે હંમેશા યાદ રાખીએ છીએ ને ત્યારે એક ઈમાનદારથી મહેનત કરો, પોઝિટિવ રહો અને હંમેશા આપણા હૃદયમાં પ્રેમ અને જ્ઞાન રાખો. જ્યારે ત્રણેય વસ્તુ આપણી સાથે હોય છે ને ત્યારે ભગવાન પણ આપણને પોતાના માર્ગ તરફ લઈ જાય છે. ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી ગીતોમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે અને આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. નાના પછીનો કાર્યક્રમ છે ભક્તિમય શક્તિ, પૂનમ લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.